મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં સુંદર મજાનું ગુજરાતી ગીત વાગ્યું, તો આપ સમજી જ ગયા હશો આજનો અમારો આ થીમ રક્ષાબંધન ઉપર છે. અને કેમ ન હોય, શ્રાવણ સુદ 12ની આજે સંધ્યા છે અને રક્ષાબંધન એકદમ નજદીક છે. તો મિત્રો, રાખીનો ત્યોહાર આજે અમે કાર્યક્રમમાં ઉજવી રહ્યા છે. રેશમનો એક દોરો જ્યારે કાંડા ઉપર બંધાય છે ત્યારે એમાં વણાઈ જાય છે વર્ષોનો સ્નેહ, રક્ષણનું વચન અને અનંત દુઆઓ. હમણાં જ આપણે જે ગીત સાંભળ્યું, રક્ષા ફિલ્મ રક્ષાબંધનનું ભાવુક ગીત હતું ધાગો સે બાંધા રિશ્તા, અને એની પહેલાં જે ગુજરાતી ગીત વગાડ્યું નીલિમા બને એ પણ કેટલું સુંદર હતું. ગીતના સુર સાંભળતા જ મારું હૃદય જાણે લાગણીઓથી ભરાઈ આવ્યું. અને આજે આ ખાસ મંચ ઉપરથી હું મારા વાલા ભાઈને યાદ કરવા ઈચ્છું છું. મારાથી નાનો છે, એકાદ વર્ષ જ નાનો છે, એમ તો નાનો ના કહેવાય, પણ નાનપણથી તેની સાથે નાનપણ એની સાથે વીત્યું છે. બધી નાની મોટી રમતો, રમકડા માટેના મીઠા ઝઘડા અને એકબીજાની સંતાડેલી વાતો આજે બધું જ આંખ સામે તરી આવે છે. જીવનમાં તેનું સ્થાન સૌથી વિશેષ

ચીજ છે. અમારો આ સંબંધ એટલો અનમોલ છે કે દુનિયાની કોઈ ખુશી કે કોઈ તાકાત આ બંધનને ક્યારેય ઓછું નહીં કરી શકે. મિત્રો, તો આજના કાર્યક્રમમાં હું મારા ભાઈ માટે દિલથી બહુ પ્રાર્થના કરું છું. વીરાને દુનિયાનું દરેક સુખ મળે, તેની જિંદગી ખુશીઓથી છલકાઈ જાય અને તે જે પણ સપનાઓ જુએ છે તે બધા સાચા થાય. મિત્રો, આવી જ કઈ કામનાઓ બધી જ બહેનો રક્ષાબંધન પર એમના ભાઈઓ માટે કરતી હોય છે. તો મિત્રો, એ બધા જ ભાઈઓ અને બહેનો માટે રાખડી એ માત્ર સૂતરનો તાંતળો નથી, એ એક અદ્રશ્ય અને અતૂટ બંધન છે. જે ભાઈ અને બહેન આખી જિંદગી માટે એકબીજાની ચિંતા, પ્રેમ અને જવાબદારીથી બાંધી રાખે છે. ગમે તેટલા ઝઘડા થાય કે મતભેદ થાય, પણ જ્યારે આ બંધન કાંડા પર સજે છે ને ત્યારે દુનિયાની બધી જ કડવાશ ઓગળી જાય છે. બહેનની આંખનો એક નાનકડો આંસુ પણ ભાઈ સહન નથી કરી શકતો અને ભાઈની દરેક મુશ્કેલીમાં બહેન દુઆઓ બનીને ઢાલ બની ઊભી રહે છે. આ એવું બંધન છે કે સમય કે અંતરથી નબળું નથી થતું. મિત્રો, આ જ અહેસાસ અને અતૂટ પ્રેમ સાથે ચાલો આગળ વધીએ અને સાંભળીએ ફિલ્મ રક્ષાબંધનનું ટાઇટલ સોંગ, વન ઓફ માય ફેવરેટ. ચાલો મિત્રો, શ્રેયા ઘોષાલના અવાજમાં.

આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા ફુલાને નમસ્કાર, પ્રણામ. મિત્રો, હર હર મહાદેવ. આજે આપણે ઉજવી રહ્યા છીએ એવો સંબંધ જેમાં છે બાળપણની મીઠી યાદો, મજાક મસ્તીની પળો, નાના મોટા મતભેદ અને સૌથી અતૂટ પ્રેમ અને લાગણી. રક્ષાબંધન એટલે રેશમી દોરે બંધાયેલો ભાઈ બહેનનો અમર પ્રેમ. ચલો માણીએ આગળ આજની સુંદર સંગીતમય સંધ્યાને અને સાંભળીએ એવા ગીતો જે આપણને નાનપણ યાદ કરાવશે, મલકાવશે, તો કદાચ આપણા વાલાઓની જુદાઈમાં રડાવે પણ ખરા. સો હોપ યુ પ્રિપેર્ડ. આ કાર્યક્રમના માધ્યમથી આજે આપણા સૌના ભાઈ બહેનો, પિતરાઈઓ, મિત્રોને આપણો શુભેચ્છા સંદેશ પાઠવીએ છીએ. રેશમ કે ધાગો સે બંધા એ રિશ્તા અનમોલ હૈ, રેશમ કે ધાગો સે બંધા એક રિશ્તા અનમોલ હૈ, બહેન કી અનગિનત દુઆએ ઓર ભાઈ કા ઢેર સારા પ્યાર હૈ, રાખી કા યે દિન તો બસ એક બહાના હૈ, બાકી યે તો સાલ ભર નહીં ઉમ્ર ભર સાથ નિભાને કા ત્યોહાર હૈ.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો 106.1 FM ના માધ્યમથી રેડિયો આકાશવાણીને. અને આજે અમે કાર્યક્રમમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ અને લાગણીનો ઉત્સવ રક્ષાબંધન ઉજવી રહ્યા છે. મિત્રો, સુંદર સફરમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દર વર્ષે આ પવિત્ર તહેવાર ઉજવીએ છીએ, પણ આપણે જાણીએ છીએ કે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઈ હતી. આપણી પૌરાણિક કથાઓમાં આ તહેવાર સાથે જોડાયેલી ઘણી સુંદર વાર્તાઓ છે. એમાંની સૌથી પ્રચલિત અને હૃદયસ્પર્શી વાર્તા મહાભારત કાળની છે. એકવાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ જાય છે અને લોહી વહેવા લાગે છે, ત્યારે ત્યાં હાજર દ્રૌપદીએ સહેજ પણ વિચાર કર્યા વિના પોતાની કિંમતી રેશમી સાડીનો છેડો ફાડીને કૃષ્ણની આંગળી ઉપર પાટો બાંધો દીધો હતો. આ જોઈને શ્રી કૃષ્ણ ભાવુક થઈ ગયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે બહેન, તારા રેશમના દોરાના એક એક તારનું ઋણ હું ચૂકવીશ અને જીવનના દરેક મોરચે તારી રક્ષા કરીશ. અને આપ સૌ જાણો જ છો કે જ્યારે ભરી સભામાં દ્રૌપદી પર સંકટ આવ્યું ત્યારે શ્રી કૃષ્ણએ ચીરપુરીને પોતાનું વચન નિભાવ્યું હતું. બસ ત્યારથી જ આ રક્ષાસૂત્ર બાંધવાની પવિત્ર પરંપરા શરૂ થઈ, એને આજે આપણે રક્ષાબંધન કહીએ છીએ. ભાઈ બહેનનો આ પ્રેમ માત્ર એક જન્મ પૂરતો સીમિત નથી હોતો. બહેન તો ઈશ્વરની પાસે હંમેશા એક જ પ્રાર્થના હોય છે કે ભાઈ તેને દરેક જન્મમાં મળે

અતૂટ અને અમર લાગણીને સંગીતના સુરોમાં પરોતું એક સદાબહાર ગીત હવે આપણે સાંભળવા જઈ રહ્યા છે. ફિલ્મ દાવ પેચ માંથી સાધના સરગમજીના મધુર અવાજ ગવાયેલું આ સુંદર ગીત, તો ચાલો સાંભળીએ.

મિત્રો, જે પણ ઘરોમાં ભાઈ બહેનો સાથે હોય ત્યાં પ્રેમની સાથે રિસામણા મણામણા, એકબીજાને ચીડવવા પજવવા જે શરારતો હોય જ, ખુશીની આ ક્ષણો જીવનની સૌથી સુંદર અને યાદગાર પળો બની જાય છે. આવી જ સુંદર લાગણીઓને વ્યક્ત કરતું આ મસ્તી ભર્યું અને પ્રેમાળ ગીત જેના ગાયકો છે આશા ભોસલે અને કિશોર કુમાર, ફિલ્મ છે અંધા કાનૂન. બહેન કી હસી મેં ખુશીઓ કા સંસાર હોતા હૈ, બહેનો કી હસી મેં ખુશીઓ કા સંસાર હોતા હૈ, ભાઈ કી શરારતો મેં બચપન કા પ્યાર હોતા હૈ, યે રિશ્તા હી એસા હૈ જિસમેં હર નોક જોક કે પીછે બેશુમાર પ્યાર હોતા હૈ.

આજે વેલિંગ્ટન ભારતીય મંડળના સૌજન્યથી પ્રસારિત રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવન. આશા રાખીએ છીએ કે આગામી રક્ષાબંધનના પવિત્ર ઉત્સવને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલા આજના મધુર ગીતો આપને પણ પસંદ આવી રહ્યા હશે અને કાર્યક્રમમાં આગળ પણ આવા સુંદર મજાના ગીતો માણીશું. પણ સમયની ટકોર છે કે આપણે આ અઠવાડિયાની નવા જૂનીઓ જાણી લઈએ. તો પ્રસ્તુત કરું છું બીનાબેનને આ અઠવાડિયાના સમાચારો સાથે.

નમસ્કાર મિત્રો, આજના સમાચારો. સ્પેસ એક્સનું નવું સાહસ. અંતરિક્ષની દુનિયામાં બહુ જ રોમાંચક સમાચારો આવી રહ્યા છે. એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ ટૂંક સમયમાં જ તેનું અત્યાર સુધીનું સૌથી સાહસિક સ્પેસ મિશન લોન્ચ કરવા જઈ રહી છે. આ મિશન અંતર્ગત 4 સામાન્ય નાગરિકો અંતરિક્ષમાં જશે અને પૃથ્વીથી સેંકડો કિલોમીટર દૂર સ્પેસ વોક એટલે કે ખુલ્લા આકાશમાં ચાલી શકશે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રાઇવેટ કંપનીના મિશનમાં સામાન્ય માણસો સ્પેસ વોક કરવા જઈ રહ્યા હોવાથી આખી દુનિયાની નજર આ રોકેટ લોન્ચિંગ પર ટકેલી છે. સાથે મિત્રો, જાપાનમાં દુનિયાની પહેલી એઆઈ રોબોટિક ટ્રેનનું સફળ ટ્રાયલ. ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવું કરતા જાપાન દેશે ફરી એકવાર કમાલ કરી છે. જાપાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટિક સિસ્ટમથી ચાલતી બુલેટ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં કોઈ ડ્રાઈવર નહીં હોય, તે પોતે જાતે જ પાટા પર દોડશે અને સ્ટેશન પર ઊભી રહેશે. ટેકનોલોજીના ચાહકો માટે આ ભવિષ્યની સફર સમાન છે. સુરતના ઉદ્યોગ જગતમાંથી વાત કરીએ ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતની. સુરતમાં યોજાયેલા યાન એક્સપો 2026માં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા દેશભરના મોટા ઉદ્યોગકારો અને વેપારીઓ ભેગા થયા હતા. આપણું સુરત હવે નવી ટેકનોલોજી અને વૈશ્વિક બજારો તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સિવાય સુરતમાં સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાથી ચાલતી અદ્યતન લેબ ગ્રોન ડાયમંડ ફેસિલિટી પર ધમધમી રહી છે. આ ફેસિલિટીમાં આશરે 500 જેટલા ગ્રીન સીવીડી રિએક્ટર્સ હોવાનું સામે આવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સુરત હવે પર્યાવરણને નુકસાન કર્યા વગર ગ્રીન ટેકનોલોજી સાથે હીરા ઉત્પાદન ક્ષેત્રે દુનિયામાં નવો ડંકો વગાડી રહ્યું છે. સાથે મિત્રો, વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી ઉથલપાથલ અને અનિશ્ચિતતા વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે લગભગ 95.64ના સ્તરે પહોંચ્યો છે. રૂપિયાના મૂલ્યને વધુ ઘટતું અટકાવવા અને સ્થિર રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી વિનિમય બજારમાં સતત હસ્તક્ષેપ કરી રહેવાના અહેવાલો છે. સાથે જ મુંબઈમાં ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંડે દ્વારા નકલી અને હલકી ગુણવત્તાના ખોરાક વેચતા વેપારીઓ સામે લેવામાં આવેલા કડક પગલાં હાલ ભારતમાં ચર્ચાનો વિષય બન્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે આ એક મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલય તરફથી પણ મહત્વના સમાચાર છે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાતે પહોંચ્યા છે. આ બેઠકમાં ભારત અને રશિયા વચ્ચે વેપાર, ઉર્જા અને દરિયાઈ સુરક્ષા અંગે ખાસ ચર્ચા થવાની આશા છે. સાથે મિત્રો, મુંબઈમાં મહાત્મા ગાંધીજીના હાથે લખાયેલા કેટલાક ઐતિહાસિક નોટો અને પત્રોની હરાજી કરવામાં આવી હતી. આ દસ્તાવેજો વૈશ્વિક બજારમાં આશરે $1.7 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 14.2 કરોડ રૂપિયામાં વેચાયા છે, જે ભારતની ભવ્ય વિરાસત દર્શાવે છે. તેમજ કેન્દ્ર સરકારે લદ્દાખના લોકો માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટની એક કાયમી બેન્ચ લદ્દાખમાં સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે, જેથી ત્યાંના લોકોને ન્યાય મળવામાં સરળતા રહે. મિત્રો, રમતગમતના સમાચારોમાં શ્રીલંકામાં કોલંબોમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમે મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતના યુવા અને સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરીને 170 રન બનાવ્યા. આ તેની ટેસ્ટ કરિયરની સતત બીજી સદી છે. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારત 5 વિકેટ અને 300 રન બનાવી લીધા હતા. અને બીજી તરફ કુસ્તીના મેદાનમાંથી ભારતના ગૌરવ સમાન ભારતીય મહિલા કુસ્તીબાજ કાજલ ગોયકે અદ્ભુત પ્રદર્શન કરીને સતત બીજી વખત અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. સાથે મિત્રો, સોના ચાંદીના ભાવોમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,62,289 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,48,913. સાથે ચાંદીનો ભાવ MXC બજારમાં સામાન્ય ઘટાડા સાથે 2,46,599 પ્રતિ કિલોગ્રામ હતો. તો આ સાથે જ સમાપ્ત સમાચાર થયા. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.

0: મિત્રો, સુંદર મજાનું આ ગીત ઈશાની દવે અને પ્રફુલ દવેનું છે. રક્ષાબંધન અંગેનું આ ખૂબ જ સુંદર વિડીયો અને ગીત પણ ખૂબ જ ફાઇન છે. મિત્રો, આ અઠવાડિયાની ધાર્મિક સામાજિક જાહેરાતો જાણી લઈએ. આજે અમે રક્ષાબંધનનો કાર્યક્રમ રેડિયો પર ઉજવી રહ્યા છે, પણ રક્ષાબંધનનો તહેવાર શુક્રવારે 28 ઓગસ્ટે છે, તેની નોંધ લેજો. સાથે મિત્રો, હિન્દુ કાઉન્સિલ ઓફ ન્યૂઝીલેન્ડ સાથે મળીને વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ઉજવશે 13 સપ્ટેમ્બરે. હા મિત્રો, નોટ કરી લેજો આ તારીખ, 13 સપ્ટેમ્બરે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન સાથે હિન્દુ કાઉન્સિલ ઓફ ન્યૂઝીલેન્ડ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે, 48 કેમ્પ સ્ટ્રીટ, કિલબની, ભારત ભવનના ઘર આંગણે. તો આ અવસરે આપ પણ જઈ શકો છો પોતાના ફેમિલી ફ્રેન્ડ સાથે અને રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકો છો. સાથે મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે 48 કેમ્પ સ્ટ્રીટ, કિલબની, ભારત ભવન મંદિર ખાતે જાત જાતના સત્સંગ અને આરતી પ્રસાદ થતા હોય છે. તો આપ મંદિરે પણ જઈ શકો છો અને પ્રસાદ આરતીનો લાભ લઈ શકો છો. તો મિત્રો, આજ હતી આ અઠવાડિયાની ધાર્મિક સામાજિક જાહેરાતો.
1: આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતી મંડળના સૌજન્યથી પ્રસારિત કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનમાં. મિત્રો, રક્ષાબંધન એટલે રેશમી દોરામાં બંધાયેલો ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને જીવન પરના સાથને ઉજવવાનો ઉત્સવ. બહેનો જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, એ માત્ર એક વિધિ નથી, તેમાં ભાઈની ખુશી, પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના હોય છે. બદલામાં ભાઈ બહેનને અતૂટ પ્રેમ, સલામતી અને વિશ્વાસની ભેટ અને જીવન પર ખુશીના આશીર્વાદ આપે છે. બંને તરફથી એક સુંદર લાગણીનો સંદેશ અપાય છે કે તું જીવન પર ખુશ રહે, જ્યાં પણ રહે, મારા દિલમાં રહે.

મારા સમર્થનમાં રહે. પ્રસ્તુત છે ફિલ્મ રેશમ કી ડોરીનું આ લોકપ્રિય ગીત સુમન કલ્યાણપુરના અવાજમાં. કલાઈ પર બંદી રાખી પ્યાર કી નિશાની હૈ, કલાઈ પર બંદી રાખી પ્યાર કી નિશાની હૈ, ભાઈ કી સલામતી બહેન કી જુબાની હૈ, ધાગા ભલે હો કોમલ બંધન મજબૂત હૈ, યહી તો ભાઈ બહેન કી પ્યાર કી કહાની હૈ.

મિત્રો રક્ષાબંધનના માહોલમાં તમારા ભાઈ કે બહેન કોઈની સુંદર યાદો સાથે માણીએ. આ અમારા પ્રોગ્રામ સાંભળી રહેલા તમામ ભાઈ બહેનોને અમારા તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો પાછળ બેકગ્રાઉન્ડમાં વાગી રહેલું ગીત હરે રામા હરે કૃષ્ણનું ગીત છે. આજે પણ રક્ષાબંધનના પ્રસંગે એટલું જ લોકપ્રિય અને દિલને સ્પર્શી જાય છે. ગીતનું સંગીત આર ડી બર્મનનું છે અને શબ્દો આનંદ બક્ષીના અને લતા મંગેશકર તથા કિશોર કુમારનો અવાજ છે. મિત્રો ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ભારતીય પરિવારો ખૂબ જ ઉત્સાહથી રક્ષાબંધન ઉજવે છે. આજે રાખડીની ડિઝાઇન બદલાઈ ગઈ છે. પરંપરાગત દોરાથી લઈને સુંદર ડિઝાઇનર પર્સનલાઇઝ અને બાળકો માટે ખાસ સુંદર રાખડીઓ પણ બજારમાં મળી રહી છે. અનેક પ્રકારની એવું મળે છે અને આપને વિશ્વાસ નહીં થાય પણ આ વર્ષે ભારતમાં રક્ષાબંધનનો વેપાર કહેવાય છે કે લગભગ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. તો મિત્રો આવી છે રક્ષાબંધન જે ઇકોનોમી પણ સુધારે છે ખરું ને. તો ચાલો સાંભળીએ સુંદર મજાનું આ ગીત ફ્રોમ ફિલ્મ હરે રામા હરે કૃષ્ણા.